નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો મોરિશિયસના લહેરો પર ગુજરાતી ગીતોનો કાર્યક્રમ રંગારંગ લઈને ઉપસ્થિત થઈ ચૂકી છે રત્ના. આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે અડધા કલાકના આ સફરમાં 3:30 વાગી ચૂક્યા છે, 4 વાગ્યા સુધી અમે આવ્યા છીએ આપ સૌ કોઈનું મનોરંજન કરવા માટે. તો બસ આશા કરીએ કે તમે બધા જ મજામાં હશો અને આજનો આ દિવસ બહુ જ રિલેક્સ થઈને વિતાવી રહ્યા હશો તમારા પ્રિયજનો અને પરિવારોની સાથે. તો ચાલો રંગીન ગુજરાતી ગીતોની પણ મજા માણતા રહીએ, મનને હળવું કરીએ અને એકદમ રિલેક્સ મને ચાલો થોડા આપણે એકદમ સ્ટ્રેસ ફ્રી થઈને ગીતો સાંભળીએ. અપેક્ષાઓ સંપૂર્ણપણે છૂટી ગયા પછીનો આનંદ કંઈક અલગ જ હોય છે. તો લાઈફ પાસે આપણે બહુ એક્સપેક્ટેશન્સ ન રાખીએ, કોઈના પાસે પણ કોઈ એક્સપેક્ટેશન્સ ન રાખીએ અને જીવન જેવું આવી રહ્યું છે તેવું એક્સેપ્ટ કરીએ. સંતવાણી ત્રિવેદીના સ્વરમાં મુકાયેલા આપણા પહેલા ગીતની સાથે ચાલો કાર્યક્રમમાં આપણે આગળ વધીએ.

શ્રોતા મિત્રો, પગ નહીં પણ મન છોલાય છે, બહુ અઘરી પડે છે જાત્રા હૃદયની. અને આ સાથે જ જીવનની યાત્રામાં આપણે મન મક્કમ રાખવું પડે છે. આગળ વધીએ જીગરદાન ગઢવીના સ્વરમાં મુકાયેલા આપણા પ્રથમ ગીતની સાથે.

શ્રોતા મિત્રો, પ્રકૃતિનું કામ ફક્ત લોકોનો મેળાપ કરાવવાનું હોય છે. સંબંધનું આયુષ્ય આપણા વ્યવહાર ઉપર નિર્ભર કરે છે કે તમે કઈ રીતે કોની સાથે કેવો વ્યવહાર કરો છો. જીગરદાન ગઢવીએ ગાયેલા આ આગલા ગીતને ચાલો એકવાર ફરી એન્જોય કરીએ.

નો મતલબ ઘણું બધું હોઈ શકે છે. જો સામેવાળો વ્યક્તિ ને સમજાય તો બહુ બસ જીવન પાર લાગી જાય છે. ફરી એકવાર સરસ મજાના ગીતોના આ સિલેક્શનમાં જીગરદાન ગઢવીએ ગાયેલા થોડા ઘણા ગીતો તમારા માટે લઈ આવ્યા છીએ. તો ચાલો ફરી એકવાર એન્જોય કરીએ આ ગીતને.

0: શ્રોતા મિત્રો, થોડા ઘણા દિવસોથી માને જાણે શિયાળો વધી રહ્યો હોય અને આ શિયાળો આવી પહોંચ્યો છે તો તમારા માટે ખાસ કરીને આજે આકાશના સ્વરમાં મુકાયેલું આ ગીત લઈ આવ્યા છે. એન્જોય કરીએ આ વિન્ટર સોંગ.
1: જ્યારે ગુરુત્વાકર્ષણ કરતા ગોદડાકર્ષણ વધી જાય એવા શિયાળામાં

ગીતોની ધારામાં આપણે વહેતા રહીએ, રંગારંગ ગીતોની મજા માણતા રહીએ. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ ચાલી રહ્યો છે દર રવિવારે 3:30 થી 4 વાગ્યા સુધી. અને જાણી જાણી આ ગીત વિઠ્ઠલ તીડી ફિલ્મમાંથી લેવામાં આવેલું, જેમાં સ્વર આપ્યો છે જિગરદાન ગઢવી.

ભાઈ જીવનમાં કોઈની ટણી ન કરવી, નહીતર આપણા જીવનની અણી છોલાઈ જશે. કેટલી સાચી વાત લખી છે કોઈએ. નક્કાશ અઝીઝ અને લિપિકા નાગના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આગલું ગીત લઈએ અને ભાર્ગવ પુરોહિતે આપેલું છે સંગીત નિર્દેશન.

ભાઈ કંઈ પણ કહી લ્યો, આપણા ગુજરાતની વાત એક અનેરી જ વાત હોય છે. અને એ વાત સાચે જ કિંજલ દવેએ ખૂબ જ સારી રીતે પ્રસ્તુત કરી છે આપણા આગલા ગીતમાં.

સ્ફૂર્તિ અને એકદમ જ એનર્જીથી ભરેલા આ છેલ્લા ગીતની સાથે કાર્યક્રમને સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. વાલા મિત્રો, આદિત્ય ગઢવીએ ગાયેલું આજનું આ છેલ્લું ગીત તમને લઈ જશે કાર્યક્રમના અંત સુધી. આપ સૌ કોઈનો સમય બસ ખૂબ જ સરસ વીત્યો હશે એવી આશા રાખતા ફરી એક નવા પ્રોગ્રામની સાથે ફરી હાજર થયા છું. ત્યાં સુધી બસ તમે રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.